0: તો હંસાજી, કે નહીં કે ગાણા તો હુંડામાં ઘણો ચોખ્ખો લાગ્યો આપણે, હે ને? કે પેલી ચાંદી વાળા રૂપિયા ચાલતા હતા, હે ને? બિલકુલ ચાલતા. હા, તો દેખો કે પહેલા નો ટાઈમ ઓની બીરી તો બાત ઈ અલગ હે.
1: બિલકુલ.
0: આ બધા આજકાલ દેખો કે આપણે ઘરમાં એને ફ્રીજ હે. પહેલે ટાઈમ મેં જતે ફ્રીજ કોની હોતા હાની, તો ભી આપણી જીકી ગાંવ વાળી જીકી બહેન હે, મહિલા વા હે, વે એની રસોઈ રા ચીજ હે, હરેક સમાન હે, વે સહી ઓર સુરક્ષિત રાખતી હૈ. કે નહીં કે લંબે ટાઈમ તાણી તાજી રહેવે હે. ઓર આજ હરેક ઘર મેં ફ્રીજ તો હોઈ ગઈ હે, પણ પહેલી જડી વાત કોની રેવી.
1: બિલકુલ કોની રેવી ભાવના, કે પહેલા ફ્રીજ હતો જણે સબ્જીયા, ફ્રીજ નહીં હોતો જણે ભી સબ્જીયા હે, પૌષ્ટિક ભી રહેતી, તાજી ભી રહેતી, ઓર ખરાબ ભી કોની હોતી. હેંગ રહેતા. પર અબે દેખો કે કિતો ભી ફ્રીજ મેં રાખો તો દૂધ ફાટ જાવે, દહી ખાટો પડ જાવે, સબ્જીયા દો તીન ઘંટો જ્યાદા સહી કોની રહેવે. લેકિન પહેલા રે જમાને મેં, હા પહેલા રે ટાઈમ મેં લોગ હે, એ સબ ચીજા ને એકદમ સહી ઢંગુ રાખતા ભી ઓર ખરાબ ભી કોની હોતી. ક્યુંકિ બે જો ચીજા વેતી હી બે બિન તરીકે રી હી. જૈસે કે દેખો કે પહેલા મટકી રી જો હતી, મીટી રી મટકી, બિન માઈને પાણી ઠંડો રહેતો મટકી રો પાણી પીવતા. ઓર મટકી રહી એડા કુછ સાધન થા જિન માઈને આપે દૂધ રખ દેતા, યા કઈ કે જો છાછ દહી વગેરે રખ દેતા. જૈસે ચાડે રે માઈને છાછ રહેતી, હાંડી રે માઈને દહી રહેતો, હાંડી રે માઈને જૈસે શાક સબ્જી બનાવતા ભી રહેતી. તો મીટી રે માઈને કહીએ કે વો ઠંડી રહે, ઠંડક રે કારણ શાક સબ્જી હે, દહી હે, એ સબ ખરાબ કો નહીં બહેતા.
0: કહેતા કે જો માટી રી જુકી વે પ્રાકૃતિક ઠંડક હી, બબો જન કે ટેમ તાણી કે નહીં કે વો તાજા બનાન રાખ્યા કરતી.
1: ક્યુંકિ જો સૂક્ષ્મ જો છિદ્ર હોતા, ઉન છિદ્ર રે કારણ બા હવા જો હે વિને ઓર માટીને ઠંડી રાખની રાખતી હી. ઓર દૂસરી વાત ભાવના, કે આજ ભી આપણે દેખો નહીં કે કે ગાંવ રમાઈને એડી બેન્યા હે આપણે, જે કી મોટી મટકી ને બીચ મુ ફોડન, વિને માઈને પૂરી મીટી ભરન દો મટકિયા ડાલ પરે, ઓર બિન માઈને પાણી રો છિડકાવ કરે, ઓર બિન મટકિયા રમાઈને દેખો કે ફલ ફ્રૂટ ભી ડાલ દેવે, દૂધ ભી રખ દેવે, તો વો દૂધ જો હે ફ્રીજ રે જણો જણો તાજા રહેવે.
0: તાજા રહેવે હા, કેની કે ફાટે કોની હે, ઓર બદબૂ ભી કોની આવે.
1: બદબૂ ભી કોની આવે.
0: હંસાજી આપને ધ્યાન હે કે પહેલે ને હરેક ઘરે મહિને ભંડારીઓ હોતો હો, વો પૂરો હી માટી સુ બણ્યોડો હોતો હો, ઓર બિને ડીગો તકો હોતો, ઓર બિને આસેપાસે આપને ધ્યાન હે કે જાળી લાગ્યોડી હોતી હે. બીર જાળી મું સુ હવા આવતી રહેતી, ઓર બીર મહિને દરવાજો લાગ્યોડો, કુટિયો લાગ્યોડો, બિન કુટિયો દે, અન બિન મહિને દૂધ એ દહી એ એડા સમાન રાખતા. ક્યુંકિ પહેલે આપને ધ્યાન હે કે ખુલ્લા ઘર હોતા તો બિલ્લી આ જાવતી, બિલ્લી નહીં ખા જાવે, એના વાસ્તે બિને કુટ્યો દેન રાખતા, વિચારું મેરું હવા આવતી ઓર વો તાજો બિરિયા કરતો હો.
1: બિલકુલ ભાવના, એક એડો ભી કોટરી હતી જે કો ચારો તરફ બંધ હતી, મેને ગોબર ઓર મિટ્ટી સુ લીપતા, ઓર બિન માઈને આપે દહી દૂધ છાછ વગેરે સગલી ચીજા રખતા, રોટી ભી રખતા, ઓર રોટી ને જો હે સૂતી કપડે મને પલેટન રખતા, તાકિ ઈ વા શામ તક તાજી રહેતી. ઓર સાથ હી સાથ મેં એની ભાવના કે વો જે કો કોટરી હતી ની, બિન કોટરી માઈને ઘી એની કઈ વર્ષો તક તાજા રહે જાતો, ઓર જે દિન કોટરી ને ખોલતા ની, ઘીરો ડબ્બો ખોલતા ની, તો ખુશ્બુ પૂરે ઘર મેં ફેલ જાતી. આ સો મેં કઠે ઘી હે જો સહી હે, કઠે અમે ફ્રીજ મેં રખ્યો ચીજા ભી જ્યાદા સહી રહે. લેકિન પુરાણા જમાના લોગ જો થા વે પ્રાકૃતિક તરીકે હું હર ચીજ જો હે સુરક્ષિત રખની કોશિશ ક્યા કરતા હા.
0: તો જે કી ગ્રામીણ મહિલાઓ રો ઓ જો કો પારંપરિક જ્ઞાન હે, વો કેવલ ઘરેલુ અનુભવ હી નહીં થો, બલ્કિ પર્યાવરણ રે અનુકૂળ હો.
1: બિલકુલ.
0: તો આપણે ઇન લોગ જ્ઞાન ને સમજણો ચાહીજે, સંજોન રાખણો ચીજે, ઓર જે કી આપણ આવનાળી પીઢી હે મન તાણી આપણે જરૂર પહોંચાવણા ચાહીજે.
1: બિલકુલ ભાવના, આપ એક વાત ઓર બતાઈ કે જો પુરાણા જમાનાના લોક તો હર ચીજ ને જો હે બહુ અચ્છે સંજોન રાખતા થા, તો સાલ ભરી જે કી શાક સબ્જીયા હોતી હી. પહેલા દેખો કે જી હરી સબ્જીયા લોક થોડી કમ ખાયા કરતા હા, રાબોડી હે, પાપડ હે, મંગોડી હે, બડી હે, એ સાલ સાલ ભર તક સુરક્ષિત રાખતા. ઓર સાથ મેં દેખો કે બિન ચીજ મેં કઈ બિન જીજારા મહિને ડાલા હોતા કે ઉને કીડો નહીં લાગે, ઓર ઈલી વગેરે નહીં લાગે. તો એના વાસ્તે વે નીમરા પત્તા ડાલને ઉને સ્વચ્છ ઓર અચ્છે તરીકે સુરાખની કોશિશ કરતા હા.
0: બિલકુલ રાખતો. તો અપને આજ

0: મારે હાથરી રોટી દાળ સબ્જી ખીચડી અરે મીઠે ચૂરમોય ઇનો સ્વાદ કેવલ મસાલે સુ નહીં બણ્યો ડો હે
1: બિલકુલ
0: બલ્કિ ઉનરે મૈને મારો જોકો પ્રેમ હે મમતા હે અપનાઈ થે બા ગોળીઓળી ઇન ખાતર જકો વો બણ્યોડો ખાણો હે ઓર ઇ સ્વાદ લાગન લાગ
1: બિલકુલ ભાવનાજી કહેવે ને કે માયડ છાયા નીમરી શીતલ લાગે છાવ દુખરા ડાંગર કાઢ દે સુખ ભર દે ઘર ગાંવ માં જોયા કરે મમતારી મૂર્તિ યા કરે હે માં હોયા કરે અગર માં હોય તો સંસારો સગળો દુઃખ ફીકો લાગણ લાગ જાય કરે માં હે તો ઘર હે માં હે તો સંસાર હે
0: બિલકુલ તો દેખો કઈ વાર અપાની બીમાર પડ જતા અંસાજી તો જદે બીમાર પડતા નહીં તો જદે માં હે જે આપણે હાથો શું આપણે હલકો ફુલકો ઓર પૌષ્ટિક ભોજન બનાન ખિલાયા કરતી હી
1: બોઈ ચોકો લાગતો
0: હા ઉન ટેમ દેખો કે જકો વો ભોજન હે કરાતા હા તો દવાઈ શું જ્યાદા તો મારે હાથ શું ખિલાયડો ભોજન અરે જી કી મારી કર્યોડી ચિંતા અર ઓ પ્યાર હે વો દવાઈ મતો અસર કરતો હો
1: બિલકુલ અગર માં ઓળે સે માથે માં હાથ ભી ફેરતો તો માથો દુખણો બંધ જાવ તો માં ખાને બેઠ જાવ તો બીમારી છું જાતી ક્યો કે માં હી જીયા કરે જકો બચપનો લગાન મોટો વેચ તક બચ્ચે ને આપ રખને રાખે और मारी जी की छाया या करनी पातो भावना जी आप सगला जानो हाँ कि मारे बिना तो संसार ही अधूरो है
0: बिल्कुल अपने लाए माँ ही है दुनिया में તો અંસાજી ગામારા મહિને આજ ભી દેખવાની તો માં હે જે સુબહ સુબહ ઉઠન પૂરે પરિવાર વાસ્તે ભોજન તૈયાર કર્યા કરે હે ઓર ચૂલો જગા અર રોટિયા શેકે અર વિને રોટિયા રી ખુશ્બુ અર ભીલોણારી જકી માખણ રી મેં કે વા સુબહ સુબહ અલગ જ આયા કરે હે સગલા ઘરા એક ઠોડ બેઠે
1: બિલકુલ હંમેશા ઓર એવે મન રમાઈને કે આજ માં કઈ ભણાવલા રસોઈ રૂમાઈને આજ મમ્મી કઈ ભણાવલા ઓર વો સોચ સોચ ને મની મન ખુશ હોતા કે આ સુ માં કુછ ન કુછ બઢિયા જરૂર ભણાવેલા
0: બિલકુલ કે મારા હાથરી ખાયોડી તો વાપ ભૂલી કોની સકા તો ઇને સાગે સુના એક પ્યારો સો
1: ગીત